0: સાથે સાથ એને વાત કો ભી અપના કિસાન ભાઈઓને કે ધ્યાન રાખનું હે કે અધિક નમી કા કારણ ફફૂંદ ઓર કીટ કો પ્રકોપ તેજી સે બઢે હે એકા સારું ઓકે રોકથામ કો ધ્યાન રાખનું હે યદિ ધાન કી નર્સરી મે પૌધા લંબા ને કમજોર હોઈ રહ્યા હો તો વિશેષજ્ઞ સલાહ કા અનુસાર ઉચિત માત્રા મે જો ભી દવાઈ વે બતાવે ઓકો છુટકાવ કરી દેવા ધાન કી ફસલ મે પીલી પત્તી દિખને પે ફેરસ સલ્ફેટ ઓર ચૂના કા ઘોલ કો છુટકાવ કરી દેવા જીકા સે કે અપને ધાન કી ફસલ મેં જો રોગ હોન લાગ્યા હૈ વે નહીં લાગેગા સાથે સાથ એની વખત અપના કે ખરપતવાર કો નિયંત્રણ ભી ઘણો જરૂરી હૈ વે ક્યુંકિ ગલી મટ્ટી મેં જો હૈ નહીં ખરપતવાર જો હૈ તેજી સે ઉગને લાગે હૈ જો ફસલ કી જો પોષક તત્વ હૈ ઓકે ખીચી લેવે હૈ એકા સારું ખરપતવાર કો નિયંત્રણ ઘણો જરૂરી હોવે હૈ ટેમ ટેમ પર ખુરપિયા કલ્ટિવેટર કી મદદ સે ખેતમાં નિંદાઈ ને ગુડાઈ કરતા રહેવા સાથે સાથ યુરિયા વ અન્ય ખાદો કો છુટકાવ બારિશ થમને કા બાદ હી ને સાથે દેખી લેવા કે મોસમ સાફ દિખી રહ્યો હોય તો ઈ કરાની તો કઈ હોવે ગો કે અગર બારિશ થમી ગઈ ને આપણને સોચો કે હા પાણી નહીં આવે ગો ને આપણને ખાદ ડાલ દી તો દેખાંગા કે બસ ખાદ ડાલી ઓર ઉની વખત હી પાણી ધમ ધમ છમ છમા છમ પડને લાગ્યો તો કહ્યું હોય કે ખાદ જો હૈ પાણી કા સાથે સાથ બહી જાવેગી એકા સારું યો ધ્યાન રાખનું હૈ કે જબ અસો લાગે કે મોસમ સાફ હોય હૈ ઉની વખતથી અપન ખાદ કો ઉપયોગ કરા કૃષિ દવાઈ ઓર ઉર્વરક જો હૈ હમેશા સે જ અપને પ્રમાણિત દુકાન સે હી ખરીદા ને પક્કી રસીદ ઓકા સે જરૂર લેવા તેજ હવાઓ મે પૌધા કા ગિરને જૈસે તેજ હવા ચલી રહી હૈ તો પૌધા કા ગિરને કો ડર રહેવે હૈ તો ઉનકે ગિરને સે બચાને સારું બાંસ યા રસી ઉનકો સહારો દીને ઉનકે સુરક્ષિત કરા ફસલ મેં કટાવ ને મટ્ટી કા બહેને કે રોકને સારું ભી ખેત કી મેળ પે પેડ પૌધા ના લગાવા જી કાસે કી જો અપના જો પૌધા ના હૈ વે અચ્છા ભી રહેવેગા સાથે સાથ મટ્ટી ભી નિભેવેગી એકા સારું જરૂરી હૈ કે અપના કિસાન ભાઈઓન એની સગલી બાત ઉનકો ધ્યાન રાખીને અગર ઉન્હોને ધાન સોયાબીન ઓર મક્કા યા અન્ય સબ્જીયા લગાઈ રહ્યા હૈ તો ઇન સબ બાત ઉનકો ધ્યાન રાખીને વે અપના ફસલ કે અપના ખેત મેં જો લગી હૈ ફસલ ઓકે સુરક્ષિત રખી શકે હૈ તો અપના કિસાન ભાઈઓન સે આજ ઇતરો ઈ કહેનો થો કિસાન ભાઈઓન રામ રામ.
1: ભારતી ઉપાધ્યાય સે અભી હમને જાની ખેતી કી બાતે બરસાત મેં કિસાન ભાઈ ક્યા રખે સાવધાનિયા ઓર આઈએ શ્રોતાઓ અબ સુનતે હૈ શ્રી રામચરિત માનસ ગાન.

તકનીક છે જેકામાં દબાવ કો ઉપયોગ કરીને ના ફવારા કા રૂપમાં પાણી કો છિડકાવ કિયો જાય ફસલ પર જેકાસી 40-60% તક પાણી કી બચત હોય છે ઈ સિંચાઈના જો ટપક સિંચાઈના ફવારા સિંચાઈ છે એક મુખ્ય ઉદ્દેશ ઈ છે કે પાણી કી બચત હોઈ શકે ભાઈ બન હોન આમાં એક અરૂ લોકગીત સુણી લેવા જ અપન કાર્યક્રમમાં લોકગીત ગાઈ રહ્યા જ હરી હરેશ્વર પોદારને સાથી